સુનિશ્ચિત પ્રમાણે 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક અને દિલ સે દિલ તક રે દેવ મિત્ર આજે આપણંગ સહિત શો આરંભ થઈ જાય છે. શુભ સકાળર સાંજો વળે ટેન્શન દઉછને તાડ બડ ટેન્શન આવો કિચી નાઈ યસ જો કાપાટ કિંતુ એબે અમે બહાર કો ગલે મને ચિંતા મને ખરાર ચિંતા ઝાડર ચિંતા ગરમ રો ત્રાહી હી મિલોને કિંતુ અમે મને ટિકે ટિકે સચેતન તો નિહાતી રહેવા કાહેંગે ના સચેતન રહેવાર વાર્તા અમે આપણકો દેઈ થાઉ કિંતુ સુરક્ષા નીચે રહેવાર કથા આપણ મને હી નીજો ભીતરે સબબળે પાઈ આણી થાંદે જેતબળે આપણ બહાર કો બહાર છંદી સનસ્ક્રીન ધ મસ્ટ આપણ મને એપ્લાય કરંતો કાહેંગે ના એબી જો બળે ભાવરે ખરા ગરમ હોઉચી સેતિરે નીજો ત્વચા કો ટિકે સઠીક રખેવા પાઈ સનસ્ક્રીન ધ નિહાતી એપ્લાય કરેવા કો પડેવો કિંતુ એ સનસ્ક્રીન કો નેકે આજે મો આપણ કો અનેક કિચી કથા કહેબી આપણ કો બળે ટાઈપ ર સનસ્ક્રીન યુઝ કરીબે એવં જેતબળે આપણ બહાર કો જાઉ છંદી આપણ નીજો કો પ્રોટેક્ટ કરેવા પાઈ કોણ સનસ્ક્રીન યુઝ કરીબે એવં સેતિરે પીએફએ ફોર્મ્યુલા કોણ રહેવો સે વિશે બી કથા હવા કિંતુ એબે પાઈ એ બ્યુટીફુલ સંગીત કુમાર સાનુંક કંઠરે એન્જોય કરુથાંતો કેવળ ઓ કેવળ આપણંકર અતિ પ્રિય એફએમ સ્ટેશન સહિત દેવમિત્ર સહિત 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક રે સ્ટે ટ્યુન્ડ.